મિલન ગીતે પનસભાઈ કાળી સિંગલ ચિત્રપટ સંગીતે સુંદર પીરનું અતિશય મનોરમ ગીત લતા વલ્પોલગે હંડટ તિયને મૃદુ સુંદર પીરતુ શબ્દે સા ગીતે તને અલંકારત્વે સંદ કોમલી તુલિંગ સેમિંગ બ્યુટેનો મે ગીતે અસુવિતે હિતતે એને સંદ એલિયન પીરનું રાત્ર્ય નિયંદ સંસુન સિનેમા લોકે રસબર ગીયક એકતુલા અતિમોતા મુત્તુસામીગે સંગીતે મે ગીતેતે દેન રસે અતિશય સરલાય એ ගීතයට ගැලපෙන අවුරුදු මුරුදු රිද්මයක් සෙමින් ගලා යන වර්ණයක් සහ 1950 දශකයේ සංගීත රසය ගෙනෙන ශබ්දයක්. ලතා වල්පොළගේ ගායනය මේ ගීතයට දෙන ආලෝකයේ හුඟක් විශේෂයි. සෙමින් සංසුන් හදවතට ළඟා වෙන හැඟීමක්. අද මේ ගීතය ඔබේ දවසට සුවඳ පිනු සිනමා රසයක් ගෙනෙනවා. ලංකා රේඩියෝවෙන් සඳ කොමලි ගීතය. Next lead, the classic film site Sri Lankas, ein Stück aus dem Jahr 1955, voller Ruhe und Eleganz, Sandra Komali, gesungen von Lata Walpole, wirkt wie eine sanfte Filmszene unter Mondlicht. Walpolas Stimme trägt eine besondere Weisheit und Klarheit, die das Lied wie einem stillen Moment im Kino erscheinen lässt. Ein Lied, das Atmosphäre der alten Filmwelt wieder lebendig macht und eine warme, gefühlvolle

મિલન ગીતે શ્રીલંકા ચિત્રપટ ઇતિહાસે અતિશય વિશેષ મોહતક ઇદિરિયટ યમ ઉત્સવમાં ગાયકની ઇન્ડિયાવે સંગીત લોકે દીપ્તિમત તારકાવ લતા મંગેશકર સિંગલ બાસાવે એગે હાંડટ તિયને અસીમિત પિરિસુદુ બવ સેમિંગ હાદરટ વેટન સુવંદ મેં ગીતે અતિશય લાવમત સિનેમા મોહતક બોટ પાત કરલા દેનો તથા મંગેશકરગે ગાયને સિંગલ વચનોડ ગલપન આયુ સેમિંગ ગલા યન સંગીત સુવંદ પિરુનુ રિધમે මේ සියල්ල එකතුලා ඉදිරියට යමු සමම ආහන කෙනාට අතිශය විශේෂ අත්දැකීමක් දෙනවා. අපි සූදානම් කරා ඒ ගීතය. මේ ගීතයට සංගීතය සපයන්නේ එස් දර්ශනමූර්ති. මේ ගීතය ඇතුළත් වුණා සැරසුලන් චිත්‍රපටයේ මේ ලතා මංගෙස්කාර්ගේ සිංහල ගීතය ඉදිරියට යමු සමම.